0: ancha sula kiran ha ge chu mi du
1: na san de mi du
0: tumbu di chup du mine si bur du tem chori
2: o ye da che oya a ping dal ga bi or sin ye su ri a ye ga shu cha di ngang la da cho cha to do gu shu yin cha
0: 장초쇼다 가르쳐보여래
2: 겨진다 겨진
0: 첩지시에다 넣었어 양가지인다
2: 용아 레고아 니시에 넣었어 니 심플루스